હેડસ ભાલાઈ પાણી માથે રે ઘીઓ નીકળસ તારા ભગવત પ્રાપ્તિ વિના સુખ પ્રાપ્તિ અસંભવ વાસ્તવિક સુખ પ્રાપ્તિ મહાત્મા લે હ્યાસમ લેખી દે શાસ્ત્રમાં ઠીક તો ભગવાન લે પ્રાપ્ત કરેર નહી સદા સદા કો લાગી આનંદમય બન સકિન્છ તર ફેરી આ એક જિજ્ઞાસા ઉત્પન્ન ભયો કે જીવાત્મા છોડેર દ્વિ તત્વ બાકી રહ્યો માયા એવં પરમાત્મા પરમાત્મા કો તો હમલો અનુભવ છૈન માયા કો અનુભવ છ ક્ષણિક ભય પણ સુખ કો અનુભવ ઉંચ ભોક લાગે કો બેલામાં ભોજન પ્રાપ્તિ ભય સુખ પ્રાપ્તિ ઉંચ ભલે 6 ઘંટા પછી દુઃખ હોસ ફેરી ભોક લાગે ક્ષણિક ભય પણ યા અનુભવ છ તો કિન હમી યસલાઈ લક્ષ્ય ન બનાએર પરમાત્માલા બનાવને કારણ કે છ તો તેસ ભીતર કો અદૃશ્ય અર્કો કારણ મુખ્ય કારણ વાસ્તવિક કારણ પણ મેં યાર સમક્ષ સ્પષ્ટ પારે તે હો ચિન્માત્રમ શ્રી હરે રંગસમ સૂક્ષ્મમ અક્ષર બવ્યયમ વેદવંચ જીવાત્મા પરમાત્મા કો અંશ હો અંશ મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન ગીતા